જા હો કરે ના હોય બલિહારી કુદરત વસ્યા તેરા અંત ના જાય લખ્યા રહો જાત મેં જોત જોત મેં જાતા કલકલા ભર પૂર રહ્યા